0: સુજાણપ નથી. લાશ અબ્બાસી શહીદ અસ્પતાલ મુંતકિલ કર્યો.
1: ખતરનાક કરાર મે ઉસ્તાદ મુકરર ન થયા. ટીઓ પ્રાઇમરી ગંભટ સ્કૂલ જી સુરતાલ બાબત રિપોર્ટ. ટીઓ ફિદા મલારી સ્કૂલ